નવડી લલિત મોહન પાંડે ગાયો લોકગીતક દગળ અમારા આજક ઉત્તરાયણ કાર્યક્રમે તીગણી સંપન્ન કરણક બખતગો આપ કુછી દેર મેં આપુ હમાર દેહરાદૂન કેન્દ્ર બટી ઉત્તરાખંડક પ્રાદેશિક સમાચાર સુણલા આપુ કુછ ઇંતજાર કરિયા એક દગળ સંતોષ કુમાર કોટલી કી દિયો આજ્ઞા નમસ્કાર.